હવે મને એ કોમલ મિશ્રા છે તો યા સુનભાઈ બહેન ઓ દેખી નાનાથી ભાઉજાઈ કે નોક ઝોંક હસી મજાક વાલા તી અપના પંચે ગીત સુનતા રહી થી હે ના લઈ અપને કાર્યક્રમમાં મું સુનભાઈ થે શિલ્પી મિશ્રા સે યે ગાના.